0: Set Co Food Containers, total satisfaction.
1: Kajal's Couture, for every celebration, every moment and every unforgettable entrance.
2: Discover Kajal's Couture Southall, the grand new destination for elegance at 159 The Broadway Southall, UB1 1LR.
1: Explore exquisite bridal wear, glamorous party wear, beautiful jewellery, accessories and stylish outfits for men and women.
2: Plus, Leica listeners get 10% off on bridal wear and party wear. Open 7 days a week.
1: Kajal's Couture Southall, where every occasion find its perfect style.
2: Visit gajalscouture.co.uk.
3: London, the wait is over.
4: Haldiram's is now open at Leicester Square, Central London.
3: The authentic taste of India has finally arrived right in the heart of London.
4: From Raj Kachori to Chole Bhature, Pao Bhaji,
3: Parathas, sweets and so much more. Your favourite Indian flavours are now here.
4: Come with family, come with friends and enjoy the taste, the vibe and the celebration.
3: Haldiram's, now open at Leicester Square, Central London.
5: Haldiram's. Dreaming of paradise?
1: Discover the Indian Ocean with Skylord Cruise and Holidays. Book exclusive Emirates holiday offers to Mauritius, the Maldives, Seychelles and Sri Lanka.
5: Choose from luxury beach escapes, family resorts and incredible multi-center holidays, all at exclusive prices.
1: Call Skylord Cruise and Holidays today on 01923883100. That's 01923883100.
5: At all protected.
6: डिवोर्स या कस्टडी का इश्यू, इसे अकेले फेस मत करें। कैंटन सॉलिसिटर्स लंदन आपके इंटरेस्ट को प्रोटेक्ट करने के लिए जल्दी एक्शन लेते हैं। अभी कॉल करें 0208-907-2444। आज ही एक्शन ले 0208-907-2444।
7: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
8: બીએપીએસ મંદિરનો ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
7: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
8: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
7: દર્શન પણ અને યુરોપ પણ.
8: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
7: કોલ 0208900-2323. ધ સ્ટાર ટૂર્સ,
8: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
9: લાઈક અ ગોલ, लंदन का नंबर वन एशियन रेट्रो म्यूजिक स्टेशन अब अवेलेबल है ग्रेटर लंदन में 10:35 AM पर DAB डिजिटल रेडियो पर. एलेक्सा पे बोलो प्ले लाइका गोल्ड और ऑनलाइन सुनो लाइकागोल्ड.com पे.
10: गोल्ड ब्रेकफास्ट विद काजल.
11: Artist of the Week is brought to you by our new podcast, Leica Extra. Stream it now and be a part of the conversation.